પણ હારી કાર્યક્રમ રી બાટ ઉડીકતી સગલી મારી ભાયલાને સ્ટુડિયો સુ મેરો યાની કી ભાવના શર્મા રો ઘણો ઘણો મોકલો મોકલો રામ રામ સા. તો સા દેખો કાર્યક્રમ રો બગત હોતા હી આપ સબ સુ મિલવાને મેં આગી હું સ્ટુડિયો મેં આપરે સાગે બેઠ કર બાતા કર રહી હું ઓર આપ ભી આપરે વ્યસ્ત જીકો આપરી દિનચર્યા હે ભી મેં સુ થોડો સો સમય નિકાળ કર મારા કાર્યક્રમ ને મારી વાતાને સુનવા તાઈ અડીક એક રાખો હો તો બા અડીક આજ રી તો દેખો સા આપરી પૂરી હોગી હે ઓર આપ આપા વાતા કર રહ્યા હા. તો ભાઈ આપ સબ કિયા હો સબ બઢિયા હો મેં તો ઓઈ કામના ભી કરા હા ઓર સમજા હા કે ક્યુંકી અબાર સાવણ રો મહિનો ચાલ રહ્યો હે તો એક અલગ હી ઉમંગ ઉલ્લા આનંદ સભી રે ચહેરા પર આપા દેખા હા. કોઈ લહેરીઓ પહેર રહ્યો હે, કોઈ મોઠડો પહેર રહ્યો હે, કોઈ ચૂંદડી કી સાડી પહેર રહ્યો હે, ઓર કોઈ બજારામાં મહેંદી લગવા રહ્યો હે, કોઈ ઘરમાં મહેંદી માંડ રહ્યો હે, હરે ભરે રંગ બિરંગી ચૂડિયા કોઈ પહેર રહ્યો હે. તો એ સબ જીકા આપના ત્યોહાર હે, એક અલગ હી ઉત્સાહ ઉમંગ આપાને બીચમાં લેર આવે હે. ઓર સા એક ચોખ્ખો ત્યોહાર કે રૂપમાં હી આપા ઓર મનાવા હા. કાલ રો દિન કાલ હે આપણે દેશ રો સ્વતંત્રતા દિવસ, આપણો રાષ્ટ્રીય પર્વ. તો એ દિન કે લીએ ભી આપા વિશેષ બાતચીત આપણે લીએ લેર આયા હા. લેકિન પહેલી થોડી સી બાત, આજ અરકાલ રે દિન કઈ લોગ દૂજને ભી મનાવે હે, કઈ લોગ તીજને ભી મનાવે હે. ભ્યા તો હરિયાળી તીજ જી કી કાલ આણહારી હે, સાવન મહિને કે શુક્લ પક્ષ કી તૃતીયાને મનાઈ જાવે હે. ઓર આપણી ભેણા રો એક બહોત હી વિશેષ ત્યોહાર હે. એ દિન જી કી આપણી સુહાગણ ભેણા હે પતિ રી લંબી ઉમર રે લીએ ઓર અચ્છે સ્વાસ્થ્ય રે લીએ વ્રત ભી રાખે હે, ઉપવાસ ભી કરે હે, ઓર હરે રંગ કા કઈ જગ્યા વસ્ત્ર દેખ્યા જાવે હે કી પહેરે હે, મહેંદી રચાવે હે, ચૂડિયા પહેરે હે, ભગવાન શંકર અર પાર્વતી રે જોડે રી પૂજા ભી કરે હે. તો સા દેખો સબ હી આપ આપરી માન્યતા રે અનુસાર કામ કરે હે ઓર પૂજન પાઠ કરે હે. ઓર ઉપવાસ રી જઠે તાઈ બાત હે તો આપણું શરીર જીતો સાથ દેવે બીતો ઉપવાસ કરને રી સલાહ મેં હંમેશા હી આપને દેવા હા કે સ્વાસ્થ્ય શું બઢકર આપણે શરીર શું બઢકર કી કોની. તો એ ચીજ કો આપણને ધ્યાન રાખતે હુએ ઉપવાસ કરનો ચાહે. તો સા એ જીકા ત્યોહાર હે આ સબ શું આપણને જીકા આપણા ટાબર હે બાને ભી થોડો બતાણો ચાહે. આપણી જી કી મહિલાઓ હે બે જ્યાં આભાર આપા દિન મનાયા હા, લાડલે દિના મેં આપા ગુરુ દિવસ ભી મનાયો હો આપણા ગુરુ પૂર્ણિમા હી, ઓર અબ આગલે આણ હારે ટાઈમ મેં શિક્ષક દિવસ ભી આપા સિતંબર મેં મનાવાલા. તો જી કી પહેલી પાઠશાલા હે વો ઘર હે, ઓર જી કી પહેલી ગુરુ હે બા આપણી માં હે. તો આપણને યો કર્તવ્ય આપણું બને હે કે આપણા જીકા ટાબર હે બાને એ સબ ચીજા શું આપા થોડો સો બાને ભાન કરાવા કે ક્યાં હરિયાળી તીજ મને હે, ઓર એકા પીછે કાંઈ કારણ હે, કાંઈ પૌરાણિક મહત્વ હે, કાંઈ એકા વૈજ્ઞાનિક મહત્વ હે. જદ આજકાલ કે ટાબરાને આપા સભી ચીજાસે મિલાકર સમજાવા હે ના, જદી બાકે દિમાગ મેં કોઈ ચીજ ઘુસે નહીં તો વે બોલે ક્યું યે ઓ કાંઈ હુએ હે, વો કાંઈ હુએ હે. તો એ સબ જીકા ક્યું ઓર કાંઈ હુએ હે કા પ્રશ્ન હે, બાકો ઉત્તર જીકો હે વો આપા જદી દે સકાંગા જદ આપા બાને શરૂઆત શું સમજાવાલા. તો દેખો અબાર ચીકની માટી શું બનેડા આપણા જીકા ટાબર હે, વે કાચી માટી કા ટાબર.

ઈ પાછે રાષ્ટ્રગાન જનગણમન ગાયો જાવેલા. જલસામાં ફોજ, નૌસેના અને વાયુસેનારા કરીબ 2500 કેડેટર માય ભારત રા સ્વયંસેવક હિસ્સો લેવેલા. દેશના ન્યારા ન્યારા હલકાઓ કરીબ 5000 ખાસ પાહુણા નઈ ઈ કાર્યક્રમ માય શામિલ હોવણ રો ન્યોતો દિયો જ્યો હે. 80વાં સ્વાધીનતા દિવસ રે મોકે રાજ્યસ્તર રો કાર્યક્રમ બિકાનેર રા કરણી સિંહ સ્ટેડિયમ માં રાખ્યો જાવેલા, જઠે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા તિરંગો ઝંડો ફહેરાર જનતાને સંબોધિત કરેલા. સગળા જિલ્લા મુખ્યાલયમાં થઈ સ્વતંત્રતા દિવસ જલસા સાગે મનાયો જાવેલા. બિકાનેર રા કાર્યક્રમમાં રાજસ્થાન પોલીસ સરકારાગાર વિભાગ રા ચૂંટણી જ્યાં અહેલકારા અને કર્મચારીયા રો માન કર્યો જાવેલા. કાર્યક્રમમાં દેશભક્તિઓ ભરી સાંસ્કૃતિક પ્રસ્તુતિયાં વહેલા. જિલ્લા મુખ્યાલયમાં વહેવણવાળા કાર્યક્રમમાં ન્યારા ન્યારા મંત્રી ઝંડો ફહેરાવેલા. ઉપમુખ્યમંત્રી દિયાકુમારી અજમેર અને ઉપમુખ્યમંત્રી ડોક્ટર પ્રેમચંદ બૈરવા ભીલવાડામાં વહેવણવાળા જલસામાં રાષ્ટ્રીય ધ્વજ ફહેરાવેલા. યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રી કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠોડ જયપુર, સંસદીય કાર્યમંત્રી જોગારામ પટેલ જોધપુર અને જનજાતીય ક્ષેત્ર વિકાસ મંત્રી બાબુલાલ ખરાડી ઉદયપુરમાં તિરંગો ઝંડો ફહેરાવેલા. કઈ જિલ્લામાં મંત્રી ઝંડો ફહેરાવેલા, જતકે કુછ જિલ્લામાં જિલ્લા કલેક્ટર ધ્વજારોહણ કરેલા. રાજ્યપાલ હરિભાઉ બાગડે જયપુરના લોકભવનમાં રાખ્યા જવાનવાળા ખાસ કાર્યક્રમમાં ઝંડો ફહેરાર હોશિયાર વિદ્યાર્થીઓ માન કરેલા. રાજ્યપાલ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને વિધાનસભા અધ્યક્ષ વાસુદેવ દેવનાની જનતાને સ્વતંત્રતા દિવસની બધાઈ અને શુભકામનામાં દીની હૈ. રાજ્યપાલ વાના સંદેશમાં સગળાઉ ભાઈચારો બનાયો રાખતા થકાં વિકસિત ભારત બનાવણ સારું ભાગીદારી નિભાવણ રિયા રજકીની વ જનતાઓ હર ઘર તિરંગા અભિયાન રાતેત દેશરા એકા અને સ્વાભિમાનરી નિશાણી તિરંગો ઝંડો આપ આપરા ઘર માથે જરૂર ફહેરાવણ રી અપીલ કીની. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા મારા સંદેશમાં કહ્યો કે ઓ દિન દેશરા એકા, અખંડતા અર સંપ્રભુતારી હિફાજત સારું હંમેશા સમર્પિત રહેવણ રી સીખ દેવે હે. વે જનતાઓ દેશરા ભલાને સૌ ઊંચો રાખતા થકાં સામાજિક સમરસતારી ભાવનાને મજબૂત કરણ અર પાણી બચાવણ રા કામમાં ભાગીદારી રો સંકલ્પ લેવણ રી અરજ કીની. વિધાનસભા અધ્યક્ષ વાસુદેવ દેવનાની સ્વતંત્રતા દિવસની શુભકામનામાં દેતા થકાં દેશરી આઝાદી સારું લડવાવાળા સ્વતંત્રતા સેનાનીયાને નમન કીનો. ઈ વિચે સ્વતંત્રતા દિવસની પહેલીવાળી સંજે આજ ન્યારી ન્યારી ઠોણા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યા જા રહ્યા હૈ. નાગોરમાં બીએસએફ રી 1066 આર્ટિલરી રેજીમેન્ટ રીઓરું તિરંગા રેલી નીકાળી છી. જયપુર મેટ્રો રીઓરું બડી ચોપડ મેટ્રો સ્ટેશનમાં દેશપ્રેમ રી ભાવનાઓ જોડ્યો સેલ્ફી પોઈન્ટ બનાઈ ગયો હૈ, જઠે મુસાફિર ફોટો ખીંચવાર સોશિયલ મીડિયામાં અપલોડ કરી શકે હૈ. આજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસરે મોકે પ્રદેશમાં કઈ કાર્યક્રમ રાખી જ્યા. જયપુરરા આલ્બર્ટ હોલમાં દેશરા બંટવારાઓ જોડી રાજ્યસ્તરની પ્રદર્શની લગાઈ છી હૈ. રાજસ્થાન કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં પ્રદર્શની લગાર પેનલાન જરીએ સાલ 1947માં ફ્યા દેશરા બંટવારા રે દૌરાન લોગારી પીડા દૂજી ઠોડ જાવણ અર સંઘર્ષ રો દર્શાવ કરી ચ્યો હૈ. બારામાં સંગોષ્ઠી રાખ હર દેશરા બંટવારા રે દૌરાન જાન ગવાવણવાળાને યાદ કરી ચ્યા. એ વિચે આજ ઝુંઝુનુ ડીગર નાગોર સમેત ન્યારી ન્યારી ઠોડા તિરંગા રેલી નીકાળી જી અર રાષ્ટ્રગીત વંદે માતરમ ગાઈ ચ્યો. ડીગમાં નીકાળી જી તિરંગા યાત્રામાં જનતા અર કારોબારી સંગઠનારી ઓરું ફૂલાની બરસાત કરી છી. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અર કેન્દ્રીય કાનૂન મંત્રી અર્જુનરામ મેઘવાલ શ્રી ગંગાનગર રા સાદુલ શહેરમાં નીકાળી જી તિરંગા યાત્રામાં શામિલ થયા. કેન્દ્ર સરકાર સ્વતંત્રતા દિવસરે મોકે પોલીસ, અગ્નિશમન સેવા, હોમગાર્ડ અર નાગરિક સુરક્ષા અર સુધાર સેવારા 1057 કર્મચારીયાને વીરતા અર સેવા પદક દેર નવાઝણ રો એલાન કિન્નો હૈ. ગૃહમંત્રાલય આજ વીરતા રો દર્શાવ કરનવાળા સારું 301 લોકોની